માતા ગુજરી જી દે. એક પાસે સાહેબજાદા જોરાબરસિંહ અને દૂસરે પાસે સાહેબજાદા ફતેહસિંહ, દોવેં વીર ઉંગળી ફડકે સરસે દે કંડે કંડે નાલ નાલ ચલ રહે સી. અગ્ગે ચલ કે ઇના નું ગંગુ બ્રાહ્મણ મિલ્યા, જેડા કે કિસે વક્ત ગુરુ કરદા રસોઈયા રહે ચુકા સી.